નમસ્કાર, સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે ગુરુવાર, અષાઢ દિનાંક 25, શક સંવત 1948, અષાઢ બીજ, અષાઢ સુદ બીજ વિક્રમ સંવત 2082, તારીખ 16 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. અમારી આજની પ્રથમ સભાનો શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે ઊંચે જુઓ. વક્તા છે પ્રોફેસર વાસુદેવ પાઠક.
1: ઊંચે ઊંચે જોનારા ને ઊંચું ઊંચું કરનારા, ઊંચા ઊંચા પદ પામીને પદને પાવન કરનારા, આ ઊંચે જોનારા અને ઊંચું કરનારા વસ્તુતઃ સત્વસ્થ લોકો છે. ગીતાએ આવા સત્વસ્થ લોકોના જ ઉર્ધ્વત્વને સૂચવ્યું છે. ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થાઃ એ ગીતાએ આપેલો વિકાસનો સંદેશ છે. અને જેમ સ્કાય હેઝ નો લિમિટ, આકાશની સીમા નથી, તેમ આવી ઉર્ધ્વગતિને સીમા નથી. ઊંચું જુઓ એનો અર્થ લક્ષ્ય ઊંચું રાખો. નીચું લક્ષ્ય રાખનાર કદી ઉત્કર્ષ સાધતો નથી. ઊંચું લક્ષ્ય વ્યક્તિની ક્ષમતા અને શક્તિ વધારનાર બને છે. ઊંચા લક્ષ્યને પામવા માટે તે સતત પ્રવૃત્ત રહે છે, સામર્થ્ય મેળવે છે અને સિદ્ધિ પામે છે. ઉત્તરોત્તર વિશેષ સિદ્ધિ મેળવતા આવા ઉર્ધ્વગામીને માટે સંતોષનો ભાવ વિઘાતક બને. પ્રાપ્ત થયું તેનાથી સંતુષ્ટ થઈને અટકવાને બદલે નવા નવા ઊંચા લક્ષ્યને તે જોતા હોય છે. અસંતોષઃ શ્રેયો મૂલમ એ વિકાસનું સૂત્ર તેમણે પચાવ્યું છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, જાગો ઉઠો અને ઉત્તમ તત્વને પામીને અવગત કરો એ સ્વામી વિવેકાનંદજીએ સૂચવેલું ઋષિ વચન તેમનું પ્રેરક બને છે અને સતત ઉત્કર્ષ માટે તે પ્રવૃત્ત રહે છે. ઋગ્વેદના ઋષિએ દેવને પ્રાર્થના કરી ત્યાં પણ દેવ ઉન્નયથા, દેવ ઊંચે લઈ જાઓ એમ કહ્યું. ઉત્કર્ષ અને ઉત્થાન માટેની ઊંચી દ્રષ્ટિ ઋષિએ દાખવી છે. અથર્વવેદના ઋષિએ સમગ્ર માનવજાતને પ્રેરક બનીને કહ્યું કે ઉદ્યાનમ તે પુરુષ નાવયાનમ, હે માનવ તારે તો ઊંચે ને ઊંચે ઉઠવાનું છે, અવનતિ મેળવવાની નથી. મહામૂલા માનવ જીવનના સાચા ઉપયોગની ગુરુચાવી ઋષિએ અહીં દર્શાવી છે. સામાજિક પ્રતિષ્ઠા જેવી ભૌતિક પ્રાપ્તિ માટે પણ સૂઝવાળી ઉર્ધ્વદ્રષ્ટિ અપેક્ષિત છે. લોકો આવા દ્રષ્ટિસંપન્ન દ્રષ્ટાઓને જ પોતાના આદર્શ તરીકે કે નેતા તરીકે આવકારતા હોય છે. સમાજ જીવનની નાડ પારખી લેતા ઋષિ આથી જ ઉદ્યતેય નમઃ કહીને ઉદય પામનાને નમસ્કાર કરે છે. આ અભ્યુદયની પ્રાર્થના છે. ઊંચું વિચારીને ઉપર ઉડતા દેવને કે નેતાને નમવાની આ પ્રવૃત્તિ પ્રાર્થના કરનારના મનને પણ ઉત્કર્ષ માટે પ્રેરે છે. ઉગતા સૂર્યને જ નમવાનું લોકમાનસ, પૂજે જનો સૌ ઉગતા રવિને એ કવિવચનમાં પડગાવ્યું છે. અનુદિન બઢઉં અનુગ્રહ તોરે એમ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના ગોસ્વામી તુલસીદાસજીએ ઈશ્વરની કૃપા કે અનુગ્રહ દ્વારા સતત ઊંચીને ઊંચી ભક્તિ યાચી છે. આ યાચનાના મૂળમાં પણ ઊંચી દ્રષ્ટિ, ઊંચે ને ઊંચે જોવાની અને તે રીતે વિકસિત થવાની પરમ લક્ષ્ય તરફની ભાવના છે. ઊંચું જોવું એટલે સારું જોવું, વિકાસ કરાવે તેવું જોવું. ઉત્કર્ષ સાધવા ઈચ્છનારને માટે ઊંચું જોવું એ પ્રથમ અને અનિવાર્ય સોપાન છે. હિન્દી ભાષાના કોઈ કવિએ કહ્યું છે કે નીચે કા હે દેખત પામર, નીચે દેખના ગિરના હૈ, ઉપર ઉપર દેખો પ્યારે, ઉપર દેખના ચઢના હૈ. નીચી નજર રાખીને અવનતિ નોતરનારને પામર કહેતા કવિએ ઊંચે જોનારને પ્રેમથી નવાજ્યો છે અને ઊંચે જોવામાં ઉત્કર્ષ દર્શાવ્યો છે. ઉર્ધ્વમ પશ્યતિ ઉર્ધ્વમ ગચ્છતિ, ઉર્ધ્વમ ગચ્છન પરમ આપનોતિ.
0: શ્રોતા મિત્રો, આ સાથે જ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: सखी सहेली दर मंगळवारे અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।
2: થોડી જ વારમાં સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન।
3: દિલ્હી ધડકન, આઈએ સુને શ્રી રામચરિત માનસ ગાન ભાગ 251।

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
3: સમજ ગયા.
4: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો ભૂલે વિસરે ગીત કાર્યક્રમ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. અવૈધ સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર શહેરના તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. અમદાવાદના પરંપરાગત માર્ગો ઉપર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર વાજતે ગાજતે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. જય જગન્નાથના જયઘોષ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
1: ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે.
0: મંગળા આરતી બાદ ભગવાનને ત્રણે રથમાં બિરાજમાન કરાવાયા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે અમદાવાદમાં નીકળી રહી છે. સવારથી જ રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ભક્તજનોની કતારો લાગી છે. અભેદ સલામતીની વ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક રથયાત્રા યોજાઈ રહી છે. સવારે 4 વાગે મંગળા આરતી બાદ ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબાની રમઝટ બોલાવાઈ હતી. ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે પહિંદવિધિ કરી અને રથને ખેંચીને કરાવ્યું. પ્રસ્થાન પૂર્વે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું. રથયાત્રામાં સૌથી આગળ 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગ કસરતના પ્રયોગો, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા અને રથને ખેંચવા માટે અંદાજે 1000-1200 ખલાસી ભાઈઓ સામેલ છે. જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તેમજ 2 લાખ ઉપેરણા પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાશે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે અષાઢી બીજ

0: ના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરની રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તોજનોની ઉપસ્થિતિમાં વહેલી સવારે 4:30 વાગે મંગળા આરતી કરવામાં આવી. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે મળસ્કા આરતી કરવામાં આવી. સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ મંગળા આરતીનો લાભ લીધો. આજે અષાઢી બીજના પાવન પર્વ પર અલગ અલગ જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે પોલીસ ખડેપગે છે. તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને કુકરમુંડામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અષાઢી બીજ નિમિત્તે આજે કચ્છી માંડવો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા હમીરસર તળાવ ખાતે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું છે, તો માધાપર અને ગાંધીધામ સહિતના સ્થળે પરંપરાગત રથયાત્રાનું પણ આયોજન કરાયું છે. સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું. આ પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચ 1 લાખની રોકડ સહાય ચૂકવાશે. આ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
1: 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખ થી 15 લાખ નું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે.
0: આ સાથે જ હર્ષ સંઘવીએ ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં કરાયેલી ઘાસચારાને લગતા નિર્ણયની માહિતી આપતા કહ્યું, પશુધનને ઘાસચારાની કોઈ સમસ્યા ન પડે તે માટે ઘાસચારાના પુરવઠા અને વિતરણની સત્તા સીધે સીધી કલેક્ટરને અપાઈ છે.
1: રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાળાઓ, પાંજરાપુલો અને પશુધનના રક્ષણ માટે એને ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધે સીધી કલેક્ટરને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/geo અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તેમના જન્મદિને ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી. ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ 2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું. તેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રા, વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પણ પ્રસ્તુત કરવામાં આવી. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે કાર્યરત પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરી, ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ કેન્દ્ર દ્વારા દિવ્યાંગજનો માટે વ્હીલચેર, ત્રિપહિયા સાયકલ, 2 સાખી, કૃત્રિમ અંગ, ઓર્થોસિસ, શ્રવણયંત્ર, સ્માર્ટ કેન સહિતના વિવિધ સહાયક ઉપકરણો જેવી ઉપયોગી સહાયક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. ભાવનગરમાં કાર્યરત આ પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો મેળવવામાં સરળ અને સુલભ સેવા પૂરી પાડશે. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 84થી વધુ એકમોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 45 કિલોગ્રામ અખાદ્ય તેલ, 15 કિલોગ્રામ પ્રીમેક્સ પેસ્ટ તથા 75 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હોવાનું ખાદ્ય નિરીક્ષક NP જસરોલિયાએ જણાવ્યું હતું.
2: આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાયો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા, તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે. અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવાનું હળવું દબાણ સક્રિય થતાં વરસાદની સંભાવના હવામાન વિભાગના વડા AK દાસે દર્શાવી છે. આ સાથે જ રાજ્યમાં વરસાદનો જ્યારે બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો. આજે સવારે 6 વાગે પૂરા થતા

24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં વલસાડના કપરાડા અને પારડીમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ રમવામાં આવશે. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા 21 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે વિકસતી જાતિ કલ્યાણ હસ્તક 5.99 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય તેમજ આણંદના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક 7.15 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય ભવનની શરૂઆત થશે. આ સાથે ડભોડા ખાતે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પુનઃવસન ગૃહનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે હાઈટેક સનરાઇઝ સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઇપર સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. દેશના 12 મોટા નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની વોલીબોલ ખેલાડી રાજલ વાળાએ થાઇલેન્ડ ખાતે યોજાયેલી 16મી એવીસીસી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. અભેદ્ય સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર સહિતના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છ નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

શ્રોતા મિત્રો, બરાબર 7 વાગીને 45 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, સંરક્ષણ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શહેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, કનેક્ટિવિટી, સંરક્ષણ, સુરક્ષા, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ લોકોથી લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા છે. બ્રસેલ્સમાં યોજાયેલી ભારત બેલ્જિયમ વ્યૂહાત્મક સંવાદની પ્રથમ બેઠકમાં માળખાગત અને વ્યાપક ભાગીદારી દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. વ્યૂહાત્મક સંવાદના ઉદઘાટન સત્રની સહ અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ યુરોપિયન બાબતો અને વિકાસ સહકાર મંત્રી મેક્સિમ પ્રોવેટ દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે યુરોપ સાથે ભારતના જોડાણમાં બેલ્જિયમનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે જેમ જેમ દ્વિપક્ષીય ભાગીદારી વધતી જાય છે તેમ તેમ ભારત યુરોપિયન સંઘ સંબંધો ગાઢ બનતા જાય છે. શ્રી પ્રોવેટે જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં બેલ્જિયમના આર્થિક મિશનથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત અને ગતિશીલ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે વેપાર, રોકાણ અને નવીનતા બંને દેશોને નજીક લાવી રહ્યા છે અને ભવિષ્યના સહયોગ માટે મજબૂત પાયો નાખી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત યુરોપિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક ભારત ઇયુ મુક્ત વેપાર કરાર એફટીએ સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી અને ગતિશીલતાને મજબૂત રીતે આગળ વધારશે. તેમણે બ્રસેલ્સમાં

ત્રીજી ભારત ઇયુ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ભારત અને ઇયુએ એકબીજા સાથે વિશ્વાસ કેળવ્યો છે અને હવે વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેને વધુ વિસ્તૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને પક્ષો ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણો પર પ્રથમ નવીનતા કેન્દ્ર સ્થાપિત કરવા સંમત થયા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત ઇયુ મુક્ત વેપાર કરારને વાજબી, સમાન અને સંતુલિત ગણાવ્યો, જે બંને દેશોના દરેક ક્ષેત્રને લાભદાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે દોડનારી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14,700 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બાદમાં ચંડીગઢમાં પ્રધાનમંત્રી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાગત સુવિધાઓ સંબંધિત 6,600

0: ટ્રેનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14,700 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બાદમાં ચંડીગઢમાં પ્રધાનમંત્રી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાગત સુવિધાઓ સંબંધિત 6,600 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી ચંડીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે એડવાન્સ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર અને એડવાન્સ ન્યુરોસાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. બાદમાં પ્રધાનમંત્રી જલંધરની મુલાકાત દરમિયાન કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધા વધારવા અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપવાના હેતુથી 5,470 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર કેન્ટ સહિત 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન પણ કરશે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનો રથ પર બેસીને ભક્તોને દર્શન આપે છે અને શ્રી ગુંડિયા મંદિર, જે ભગવાન જગન્નાથના મામાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, ત્યાં જાય છે. આ આશરે યાત્રાથી શ્રી ગુંડિયા મંદિર ખાતે સમાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ માટે ગુંડિયા મંદિરમાં રહે છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ એક જ રથ પર શ્રી મંદિરમાં પાછા ફરે છે, જેને બહુડા યાત્રા અથવા પરત રથયાત્રા કહેવામાં આવે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રાના સુચારું સંચાલન અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગુજરાતના અમદાવાદમાં પણ આજે કડક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો આરંભ થયો છે. અમદાવાદના જમાલપુરમાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: अहमदाबाद में आज आषाढ़ शुक्ल द्वितीया के पावन अवसर पर सदियों पुरानी परंपरा के अनुसार भगवान जगन्नाथ जी की 149वीं वार्षिक रथ यात्रा धार्मिक उत्साह और उल्लास के साथ निकाली जा रही है. केंद्रीय गृह मंत्री अमित शाह ने आज जमालपुर स्थित ऐतिहासिक जगन्नाथ मंदिर में सुबह मंगला आरती में भाग लेकर भगवान का आशीर्वाद लिया. इसके बाद मुख्यमंत्री भूपेंद्र पटेल ने सोने के झाड़ू से रथों का मार्ग साफ करने की प्रतीकात्मक रस्म पहिन विधि सम्पन्न कर रथ यात्रा को रवाना किया. रथ यात्रा की सुरक्षा सुनिश्चित करने के लिए स्थानीय प्रशासन ने अभूतपूर्व सुरक्षा इंतजाम किए हैं. इसके साथ ही त्रिस्तरीय सुरक्षा चक्र में AI आधारित क्राउड मॉनिटरिंग, CCTV कैमरा और ड्रोनों के जरिए पूरे मार्ग पर कड़ी निगरानी की जा रही है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીના લાલ કિલ્લા સંકુલને 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે લાલ કિલ્લા સંકુલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો છે. 15 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જારી કરાયેલા પાસ ધારકોને જ લાલ કિલ્લાના સંકુલમાં પ્રવેશવાની અને ઉજવણીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભારતના અમન શહેરાવતે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં પોલ્યાર્ક ઇમ્રે વર્ગા જાનોસ અને કોગાઝ ઇસ્તવાન મેમોરિયલ 2026 કુસ્તી સ્પર્ધામાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. પુરુષોની 61 કિલોગ્રામ શ્રેણીમાં દીપક અને 65 કિલોગ્રામ શ્રેણીમાં વિશાલ કાલીરામણે કાંસ્યચંદ્રક જીત્યા છે. આ સાથે જ સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતની મેડલ સંખ્યા 3 થઈ ગઈ છે. ભારતના ખેલાડીઓ આજે પણ તેમના પોતપોતાના મુકાબલા રમશે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી 2-3 દિવસમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફ

0: ના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. આ અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
1: અષાઢી બીજના પાવન પર્વે જય જગન્નાથના જયઘોષ સાથે નીકળી રહેલી રથયાત્રા અને સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી જેવા સમાચારો અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચાર લખે છે, સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી, ફ્રાન્સમાં કરી ગરમીથી ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરાયા. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, રશિયાથી ઓઇલની ખરીદી, ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લાદી શકે. ફૂલછાપ સમાચાર લખે છે, આજે જગન્નાથજીની નગરચર્યા, અષાઢના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ સહિત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા.

શ્રોતા મિત્રો, જરૂખા અંતર્ગત આપ સાંભળશો અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:15 આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ. 8:30 રજૂ કરીશું ચિત્રલોક. 9:30 આજ કે ફનકાર. 10:02 માણશો ગુજરાતી ગીત. 10:30 ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. 11:02 દિલ સે કાર્યક્રમ. 11:30 સાંભળશો તરનું કાર્યક્રમ અંતર્ગત કેટલાક જૂના ગીતો. બપોરે 12:05 સાંભળશો યાદો કી મહેફિલ. 1:00 સુરીલા સફર. 2:00 ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી ગીત. 3:00 રજૂ કરીશું સખી સહેલી. 4:00 પિટારા. શ્રોતા મિત્રો, સાંજની સભામાં 5:00 સાંભળશો સરગમ કાર્યક્રમ. 5:30 સુરીલી સાંજ. 6:00 સુરીલા સફર. 7:00 જયમાલા. રાત્રે 8:00 રજૂ કરીશું હવા મહેલ. 8:15 ચિત્રલોક કાર્યક્રમ સાથે સાંભળશો જરોખા અંતર્ગત અમારા આજે પ્રસારિત થનારા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. રાત્રે 9:00 આપ કે લીએ. 9:30 માણશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10:00 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. શ્રોતા મિત્રો, બરાબર 8:00 આપ સાંભળશો દિલ્હીથી સમાચાર પ્રભાત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું. નિફ્ટી 50 અંકના ઉછાળા સાથે 24,125 પાર, તો સેન્સેક્સ 220 અંકના ઉછાળા સાથે 77,400 સ્તરે પહોંચ્યો. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર ભારત અને વિદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. અભેદ્ય સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રા. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. કચ્છી નૂતન વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે કચ્છી માડુઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા, પરિવર્તન સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તરપ્રદેશના વારાણસી માટે 25,000 કરોડ રૂપિયાથી વધુના 2 એલિવેટેડ હાઇવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના નિકાસવેરામાં સુધારો કર્યો. આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીનો લાલ કિલ્લો 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. અમેરિકી સેનાએ ઈરાન પર હુમલા ફરી શરૂ કરવાની જાહેરાત કરી. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત, જ્યારે પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવડિયાના હસ્તે લોન્ચિંગ કરાયું. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 84થી વધુ એકમોની તપાસ. આજે અરુણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. હવે પછી આ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે અષાઢી બીજ. દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનો આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. તો સૌથી પહેલાં તો હું મારા સૌ શ્રોતા મિત્રોને રથયાત્રાના આ પવિત્ર તહેવારની શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, આ તહેવારનો મુખ્યત્વે ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદ શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે આપણે અમદાવાદમાં 149મો રથયાત્રાનો આ તહેવાર મનાવી રહ્યા છે. આવો સાંભળીએ મિતાલી સિંહના કંઠે માધવ રામાનુજની આ રચના.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: श्रोता मित्रों, रथ यात्रा आ उत्सव ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને સમર્પિત છે. ત્રણેયને લાકડાના વિશાળ રથમાં બેસાડવામાં આવે છે. આ રથને ભક્તો દોરડા વડે જાતે જ ખેંચે છે. ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરની યાત્રાએ નીકળે છે. આ યાત્રા દરમિયાન ભક્તોને મોસમી ફળો અને મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. શ્રોતા મિત્રો, આ તહેવાર પ્રેમ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે. આવો સાંભળીએ ડૉક્ટર શ્યામલ મુનશીના કંઠે માધવ રામાનુજનની આ રચના.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે પૂરી ઓડિશાથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આંખે દેખ્યો અહેવાલ એટલે કે રનિંગ કોમેન્ટ્રીનો પ્રથમ તબક્કો સવારે 11:10 થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજો તબક્કો 3:10 થી સાંજના 4 વાગ્યા સુધી અમારા આ જે ચેનલો છે તેમાં પ્રસારણ થશે. FM ગોલ્ડ, ઇન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઈવ ન્યૂઝ 24/7, આકાશવાણી AIR, યુટ્યુબ અને આકાશવાણી આરાધના ચેનલ પર પ્રસારિત થશે. કાર્યક્રમમાં હવે સાંભળીએ આરતી મુનશીના કંઠે આ ગીત.
1: શબ્દકોશ સહુનો સરખો છે, પણ પ્રેમીઓનો અર્થકોશ અનોખો છે. અન્યની ઉપસ્થિતિમાં પોતાના હૈયાના ગોપિત ભાવને પ્રિયજન સુધી પહોંચાડનારી આ આગવી અર્થવ્યવસ્થાનો ઉપયોગ યુગે યુગે થતો આવ્યો છે. પરંતુ પ્રણયના નિસ્વાર્થ પાગલપનનું બીજું નામ તો યુગે યુગે ગોપી જ રહેવાનું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આરતી મુનશીના કંઠે સુરેશ દલાલની આ રચના સાંભળી અને કાર્યક્રમના અંતે સાંભળીએ વિભા દેસાઈના કંઠે રમેશ પારેખની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે સાંભળીશું કેટલાક મસ્તી ભર્યા ધૂમ મચાવતા ગીતો અને કરીશું કેટલીક મજાની વાતો. આપ સૌને તો ખબર જ હશે કે આજે છે 16 જુલાઈ. જી હા શ્રોતા મિત્રો, હું વાત કરી રહી છું કેટરીના કેફની. કેટરીના કેફ એક જાણીતી બોલિવૂડ અભિનેત્રી અને મોડલ છે. તેમનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો. તે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તેમણે બહુ બધી, એટલે કે ટાઈગર 3, સૂર્યવંશી જેવી ઘણી સુપરહિટો ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 2021માં અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. આવો કરીશું કેટરીના કેફની વાતો અને સાંભળીએ તેમના પર ફિલ્મમાં આવેલ કેટલાક સુરીલા ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ બાર બાર દેખો ફિલ્મનું ગીત જસલીન રોય અને હર્ષદીપ કૌરના કંઠે.

શ્રોતા મિત્રો, કેટરીના કેફે 14 વર્ષની નાની ઉંમરે જ મોડલિંગ શરૂ કર્યું હતું. 2003માં ધૂમ ફિલ્મથી તેમણે બોલિવૂડમાં સફરમાં શરૂઆત કરી. તેમણે કેટલીક લોકપ્રિય ફિલ્મો જેમ કે એક થા ટાઈગર, નમસ્તે લંડન અને ઝીરો જેવી ફિલ્મોથી તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા છે. બિઝનેસમાં તેમણે કે બ્યુટી નામની પોતાની મેકઅપ બ્રાન્ડ પણ ચલાવી છે. તેમને વિહાન નામનો એક પુત્ર પણ છે. આવો સાંભળીએ જબ તક હૈ જાન ફિલ્મનું આ ગીત. રાઘવ માથુર, શિલ્પા રાવના કંઠે, સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દ રચના છે ગુલઝારની.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: કેચ ધ રેઇન, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
2: जल छे तो आपनी चाहिए. चलो घर अने ऑफिस में रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए. रिचार्ज पेट अने शाफ्ट बनाविए. बिन उपयोगी बोरवेल ने ठीक करिए. जलाशयों में काप दूर करिए. वधु ने वधु वृक्षों वाविए. चलो आ वरसाद में कैच द रेन अभियान साथ जोड़िए.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને આપ માણી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ બ્લુ ફિલ્મનું ગીત, કેલી મિનોગ અને સોનુ નિગમના યુગલ સ્વરમાં. સંગીતબદ્ધ કર્યું છે એ આર રહેમાને અને શબ્દ રચના છે અબ્બાસ ટાયરવાલાની.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ઓલરાઇટ સી ઇટ હર્ટ્સ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે રેસ ફિલ્મનું ગીત સાંભળ્યું મોનાલીના સ્વરમાં. સંગીત હતું પ્રીતમનું અને શબ્દ રચના હતી સમીરની. અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીશું વાજિદ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં. સંગીત છે સાજિદ વાજિદનું અને શબ્દ રચના કૌશર મુનીરની. ફિલ્મ છે એક થા ટાઈગર.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય

શેરબજાર સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર ભારત અને વિદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી. અભેદ સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન. સમગ્ર અમદાવાદ જગન્નાથમય બન્યું. રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ગજરાજ, અખાડા, ભજન મંડળીઓનું પ્રસ્થાન, પહેલવાનોના હેરત અંગે જ કર્તવ્યોનું નિર્દેશન. માર્ગો ઉપર ભક્તજનોની ભારે ભીડ, ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટ્યા. ભાવનગરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. શહેરના 17.5 કિલોમીટરના સમગ્ર રૂટ પર વિવિધ ફ્લોટ જોડાયા. કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિતના રાજકીય આગેવાનો અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત નેતૃત્વ કરશે. રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ. આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ કચ્છી માળું અને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટ બુકિંગને સરળ અને વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા IRCTC વેબસાઇટનું નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું. ઈડીએ આજે કથિત આતંકવાદી ભંડોળોને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્ક સંબંધિત કેસના સંદર્ભમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુએલ પરના નિકાસ વેરામાં સુધારો કર્યો. રાજ્યમાં આજે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 31 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. પીવી સિંધુએ ચીનની હાન યુનને હરાવીને જાપાન ઓવર સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ બપોરે 12 વાગે સાંભળી શકશો. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આપની માટે થીમ ઉપર આધારિત દિલ સે કાર્યક્રમ. કાર્યક્રમ સાંભળી રહેલા મારા સર્વે શ્રોતા મિત્રોને આપની રેડિયો હમસફર નિશાના પ્રેમભર્યા નમસ્કાર. સામે રહો નહીં તો સપનામાં આવશો, નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો. જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો, ને જો નદી થશો તો દરિયામાં આવશો. ચારે તરફ તમોને જોયા કરું, છતાં ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો. મનોજ ખંડેરાની આ સરસ મજાની ગઝલ આપણે સાંભળી અને આજની થીમ આપને ખ્યાલ આવી જ ગયો હશે. જી હા, આજની થીમ છે સપના. તો આજે આપણે સંભળાવીશું સપના શબ્દ ઉપર કેટલાક હિન્દી ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ કિશોર કુમાર અને અમિત કુમારના સ્વરોમાં ગોલમાલ ફિલ્મનું ગીત, આર ડી બર્મનનું સંગીત, ગુલઝારની શબ્દરચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે માણ્યું અમિત કુમાર અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં હિંમતવાલા ફિલ્મનું ગીત. અને કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ લતા મંગેશકરના સુરેલા સ્વરોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયંગે ફિલ્મનું આ ગીત. જતિન લલિતના સંગીતમાં શબ્દરચના છે આનંદ બક્ષીની.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને આપ માણી રહ્યા છો દિલ સે કાર્યક્રમ. અને આજના કાર્યક્રમની થીમ છે સપના. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પછીનું નજરાણો ખૂબસૂરત ફિલ્મનો, કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિના યુગલ સ્વરૂમાં, શબ્દરચના સંજય છેલની, સંગીત નિર્દેશન જતીન લલિતનું.

લક બાય ચાન્સ, માણિયા ફિલ્મનું ગીત શંકર મહાદેવનના સ્વરમાં, શબ્દરચના જાવેદ અખ્તરની અને સંગીત પીરસ્યું છે શંકર અહેસાન લોયે.

અને દોસ્તો, કાર્યક્રમના અંતમાં માણીએ જ્વેલથી ફિલ્મનું ગીત, લતા મંગેશકરના સ્વરમાં શૈલેન્દ્રની શબ્દરચના, સચિન દેવબર્મનનું સંગીત.

તો દોસ્તો, આ અંતિમ રચના સાથે જ આજનો દિલ સે કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. અનુમતિ આપો આપની રેડિયો સખી નિશાને. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આપની માટે કાર્યક્રમ તરન્નુમ. શ્રોતા મિત્રો, આજે છે 16 જુલાઈ, અષાઢી બીજ, અને આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા ભક્તિભાવપૂર્વક નગરચર્યાએ નીકળી છે. અષાઢી બીજ અને વરસાદ એકબીજા વગર અધૂરા છે. ગુજરાતી સંસ્કૃતિ અને ખાસ કરીને ખેડૂતો માટે અષાઢી બીજનું ધાર્મિક અને વ્યવહારિક બંને રીતે ખૂબ જ મોટું મહત્ત્વ છે. આ દિવસે થતા વરસાદને આવનારા આખા વર્ષના શુકન તરીકે જોવામાં આવે છે અને અષાઢી બીજને સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિમાં, ખાસ કરીને ગુજરાત અને કચ્છમાં, ચોમાસાની સત્તાવાર શરૂઆત તરીકે માનવામાં આવે છે. જો આ દિવસે વરસાદ પડે તો તેને ખૂબ જ શુભ શુકન ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અષાઢી બીજે વરસેલો વરસાદ સારો પાક અને સમૃદ્ધિ લઈને આવે છે અને ભગવાન જગન્નાથની નગરચર્યામાં વરસાદનું આગમન અનેરું આનંદ વધારી દઈ રથયાત્રામાં પવિત્ર દિવસે નીકળતી પ્રભુ જગન્નાથજીની રથયાત્રા અને વરસાદ વચ્ચે ખૂબ જ અતૂટ સંબંધ છે. કાર્યક્રમમાં માણીએ પ્રથમ રચના, લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં, ફિલ્મ છે મધુમતી.

શ્રોતા મિત્રો, આ હતું મોહમ્મદ રફીના સ્વરૂમાં પ્યાર કા મોસમ ફિલ્મનું ગીત. અને કાર્યક્રમમાં આવ હવે માણીએ લતા મંગેશકર અને મુકેશના સુરીલા સ્વરૂમાં ફર્ઝ ફિલ્મની આ રચના.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને માણી રહ્યા છો જૂના સુમધુર ગીતો કાર્યક્રમ તરન્નમમાં. શ્રોતા મિત્રો, તમને ક્યારેય ખ્યાલ આવ્યો છે કે આજે મોર્ડન રાત દિવસ ધમધમતા એવા મેટ્રો સિટી અમદાવાદના અભિન્ન અંગ એવી રથયાત્રાની શરૂઆત ક્યારે અને કેમ થઈ? અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત અષાઢી બીજના દિવસે ઈસવીસન 1878માં થઈ હતી. તેમની શરૂઆત કરી જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના ત્રીજા ગાદીપતિ મહંત શ્રી સારંગદાસજી મહારાજ દ્વારા. એવું માનવામાં આવે છે કે મહંત સારંગદાસજી મહારાજને સ્વપ્નમાં ભગવાન જગન્નાથે દર્શન આપીને અમદાવાદમાં રથયાત્રા શરૂ કરવાની પ્રેરણા આપી હતી, જેથી જે ભક્તો ઓડિશાના પુરી સુધી ન જઈ શકતા હોય તેઓ અહીં જ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી શકે. શરૂઆતમાં આજની જેમ ભવ્ય રથો નહોતા. સૌથી પહેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની મૂર્તિઓને નાળિયેરના ઝાડના લાકડામાંથી બનાવેલા સાદા બળદગાડામાં બિરાજમાન કરીને નગરચર્યાએ નીકળ્યા હતા. આ યાત્રામાં સાધુ સંતોને ખૂબ જ સીમિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પણ કહેવાય છે ને, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને નાની અમથી શરૂઆત આજે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સમય જતાં બળદગાડાનું સ્થાન લાકડાના પરંપરાગત રથોએ લઈ લીધું છે અને ખલાસી કોમના શ્રદ્ધાળુઓ દ્વારા આ રથ ખેંચવાની પરંપરા શરૂ થઈ, જે આજે પણ અકબંધ છે. વર્ષો જૂના લાકડાના રથો બાદ તાજેતરમાં જ ભગવાન માટે ખાસ નવા અને ભવ્ય રથોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અને ખાસ વાત પૂરી ઓડિશામાં, એના પછી અમદાવાદની આ રથયાત્રાને ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. આજે આ રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ અમદાવાદની સંસ્કૃતિ અને કોમી એકતાનું એક અજોડ પ્રતીક બની ગઈ છે અને અમદાવાદના એક કલ્ચરનો હિસ્સો પણ દુનિયાભરમાં પ્રખ્યાત બની ગયો છે. તો આ છે અમદાવાદની, મોડર્ન અમદાવાદની દેશી પરંપરાગત ઓળખ. કાર્યક્રમમાં આવો હવે માણીએ કિશોર કુમારના સ્વરોમાં પ્રેમ પૂજારી ફિલ્મનું આ સુમધુર ગીત.

શ્રોતા મિત્રો, અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. આ યાત્રામાં જેટલું મહત્વ ભગવાનનું છે તેટલું જ આકર્ષણ તેમના ભવ્ય રથોનું પણ હોય છે. આ રથોની કારીગરી અને બનાવવાની શૈલી સદીઓ પુરાણી પરંપરાઓ, ચોક્કસ ગણતરીઓ અને અદ્ભુત સ્થાપત્ય કળાનો નમૂનો છે. જગન્નાથપુરીમાં રથ બનાવવા માટે નીમ એટલે કે લીમડો, ફાંસી અને અસન જેવા પરંપરાગત પવિત્ર લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાકડાઓ કાપવા માટે પણ વૈશાખ મહિનાની અક્ષય તૃતીયાથી વિધિવત પૂજા કરીને શરૂઆત કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રથો બનાવવા માટે કોઈ આધુનિક નકશા કે માપપટ્ટીનો ઉપયોગ થતો નથી, પણ હાથનું માપ એટલે કે કારીગરો સદીઓ જૂની પદ્ધતિ, હાથ અને આંગળના પરંપરાગત માપથી જ આખા રથની ગણતરી કરી છે. કોઈ ખીલીનો ઉપયોગ નહીં. રથના મુખ્ય માળખાને જોડવા માટે લોખંડની આધુનિક ખીલીઓનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી, પણ લાકડામાં જ વિશિષ્ટ ખાંચા પાડીને લાકડાની પીનો વડે આખું માળખું એકબીજા સાથે મજબૂતાઈથી જોડવામાં આવે છે. થઈને યુનિક વાત. હવે ઉત્કલીય શૈલીની વાત કરીએ તો રથની ચારે તરફ ઓડિશાની પરંપરાગત કાષ્ઠ કોતરણી શૈલી જોવા મળે છે, જેમાં હંસ, સિંહ, પક્ષીઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ આબેહૂબ લાકડા ઉપર કંડારવામાં આવે છે. રથના રક્ષક દેવો, દરેક રથ ઉપર ચાર ઘોડા, એક સારથીની મૂર્તિ અને રથની રક્ષા કરતા નવગણોની મૂર્તિઓ લાકડામાંથી જ કોતરીને સ્થાપિત કરવામાં આવે છે.

અને સૌથી છેલ્લે રથનું લાકડાનું કામ પૂરું થયા પછી તેના પર શિખર આકારનું કપડું પણ ચડાવવામાં આવે છે. કાર્યક્રમના અંતમાં માણીએ ત્રિશુલ ફિલ્મનું ગીત યસુદાસ અને કિશોરકુમારના સ્વરમાં, શબ્દરચના સાહિલ લુધિયાનવીની. તો માણીએ આ સુમધુર ગીત.

0: हमारे कुछ श्रोता लिखते हैं कि अभिनेता सुनील दत्त सोच रहे हैं अभिनेत्री साधना के बारे में। जी हाँ, मेरा साया फिल्म
1: આપે ટ્યુન કરી છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાઘચૂકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં જગન્નાથની ભક્તોની ભારે ભીડ વચ્ચે રથયાત્રા. હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાનની પકડ, નબળી પાડવા અમેરિકાના હુમલાઓ, ઈરાનનો વળતો જવાબ. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે અદ્યતન માળખાગત સુવિધા હંમેશા વિકસિત સભ્યતાની ઓળખ રહી છે. નવી દિલ્હીમાં બોર્ડર રોડ

ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને વ્યાખ્યાયિત કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રોહતાંગમાં અટલ ટનલ ઉર્મિલાંગમાં ખાતે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ અને લગભગ 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલા સેલા ટનલ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ બીઆરઓની ક્ષમતાના જીવંત પુરાવા છે. આ સિદ્ધિઓને એન્જિનિયરિંગ ચમત્કાર ગણાવતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે ટેકનોલોજીનો સતત ઉપયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો સહિત આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની 5મી બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોના કારણે તમામ દેશો માટે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશોએ સહયોગ, નિર્ણાયક પગલાં લેવાની અને ઉકેલો શોધવાની તાત્કાલિક જરૂર છે. શ્રી ડોભાલે બિમ્સ્ટેકને લગભગ 5 ટ્રિલિયન યુએસ ડોલરના સંયુક્ત જીડીપી સાથે હિન્દ મહાસાગરના સૌથી મહત્વપૂર્ણ અને ગતિશીલ પ્રદેશોને એકસાથે લાવવા પર ભાર મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બેલ્જિયમના બ્રસેલ્સમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોચેમ અને અન્ય પ્રાદેશિક સંગઠનોના સભ્યો ધરાવતા ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ભારતીય ઉદ્યોગ માટે વાસ્તવિક દરવાજા કેવી રીતે ખોલી શકે છે અને ભારતીય વ્યવસાયો, એમએસએમઈ અને લોકો માટે મૂર્ત પરિણામો કેવી રીતે આપી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થઈ રહ્યો છે. ભગવાનના રથમાં આરૂઢ થઈને ભક્તોને દર્શન આપશે. થોડી જ વારમાં પુરીના ગજપતિ મહારાજ પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. અષાઢી બીજના પાવન પર્વ ઉપર ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાતના સૌથી વિશાળ ગણાતી એવી અમદાવાદની રથયાત્રા નિજ મંદિરથી નીકળીને તેના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરી રહી છે. આજે મળસ્કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, જ્યારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું. સલામતીની અભેદ વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગ સાથે આ રથયાત્રા સરસપુર તરફ પ્રયાણ કરી રહી છે. શહેરના માર્ગો ઉપર હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા છે અને જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે. બપોર બાદ આ રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરીને રાત્રે પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને જગન્નાથજી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોનું પવિત્ર જોડાણ એક અપ્રિતમ અને ઊંડી ભાવનાત્મક ક્ષણ છે. રાષ્ટ્રપતિએ મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી દેશવાસીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહેવી તેવી કામના કરી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પવિત્ર રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ, સમાનતા અને સામૂહિક સંવાદિતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે તમામ ભેદભાવોથી પર લોકોને એક કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાને ભારતના કાલાતીત આધ્યાત્મિક અને આ સાંસ્કૃતિક વારસાની તેજસ્વી અભિવ્યક્તિ ગણાવી. તેમણે કહ્યું કે રથયાત્રા સાથે સંકળાયેલી પરંપરાઓ ભારત અને વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપી છે અને નમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિસ્વાર્થ સેવાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે ટ્રેનને પાવર આપવા માટે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા ફક્ત પાણીની વરાળને બાય પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કામગીરી દરમિયાન શૂન્ય કાર્બન ઉત્સર્જન થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. દિલ્હી હાઇકોર્ટે આજે અધિકારીઓને ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જીવન કિંમતી છે. શ્રી વાંગચુક નવી દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે. મુખ્ય ન્યાયાધીશ DK ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રી વાંગચુકની સ્થિતિની સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ થવી જોઈએ. કેન્દ્ર તેમજ દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે અને વાંગચુંગની નિયમિત તબીબી તપાસ કરવામાં કોઈ વાંધો નથી.
પ્રવર્તન નિર્દેશાલયે આજે કથિત આતંકવાદ

0: અપરાધી ભંડોળોને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ કેસ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા નોંધાયેલી એફઆઈઆર સાથે સંબંધિત છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સંગઠિત ગેંગે રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મદદ કરી, નકલી ભારતીય ઓળખ કાર્ડ મેળવ્યા અને દેશના વિવિધ ભાગોમાં તેના પુનર્વસનને સરળ બનાવ્યું. તપાસમાં અનેક ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા એક વિશાળ નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સંસ્થા પર આરોપ છે કે તેઓ એક મોટી રકમના વિદેશી દાન મેળવ્યા હતા અને તેમને બહુવિધ બેંક ખાતાઓ અને મધ્યસ્થીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાવ્યા હતા. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના માર્ગને સુરક્ષિત રાખવા ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ગઈકાલે ઈરાન પર બીજો મોટો હુમલો કર્યો છે, જેનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાનો અંત કરવાનો હતો. સાંભળીએ અમારા સંવાદદાતા મુકેશ કુમારનો અહેવાલ.
1: एक जोरदार धमाके के बाद तेहरान में वायु रक्षा प्रणालियों को प्रभावी कर दिया गया है. ईरान ने दावा किया कि उसने बहरीन और कुवैत समेत इस इलाके में अमरीकी सैन्य ठिकानों पर हमले किए हैं. अमरीकी सेना ने कहा कि उसने ईरान के लिए आर्थिक रूप से बेहद अहम खार्ग द्वीप की ओर जा रहे एक खाली टैंकर को रोक दिया है. ईरान के विदेश मंत्रालय के प्रवक्ता ने कहा कि उनकी अमरीका के साथ बातचीत की कोई योजना नहीं है.
0: સરકારે દ્વિસાપ્તાહિક સમીક્ષા બાદ પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટીએફની નિકાસ પરની ખાસ વધારાની કસ્ટમ ડ્યુટીમાં સુધારો કર્યો છે. સુધારેલા દળો હેઠળ ડીઝલ પરની નિકાસ ડ્યુટી વધારીને 15.50 પ્રતિ રૂપિયા પ્રતિ લીટર, જ્યારે એટીએફ નિકાસ પરનો ટેક્સ વધારીને 14.50 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. બીજી તરફ પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી ઘટાડી 2.50 પ્રતિ લીટર કરાયો છે. સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે વપરાતા પેટ્રોલ અને ડીઝલ પર હાલની નિકાસની ડ્યુટી યથાવત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો વધારાના સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે બપોરના સત્રમાં સેન્સેક્સ 286 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ વધીને કારોબારી કરી રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેમિકલ્સ અને આઈટી શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 200 વધુ અને નિફ્ટીમાં 50 અંકનો વધારો જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. સિંધુએ વિશ્વની પાંચમી નામાંકિત ચીનની હાન યુનને સીધા સેટમાં માત્ર 35 મિનિટમાં 21-16 21-14 હરાવી શાનદાર વિજય મેળવ્યો. બીજી તરફ તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિક્સ ડબલ્સની જોડીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગની ચીની જોડીએ તનિષા અને ધ્રુવની જોડીને 22-20 21-17 હરાવી હતી. ભારતમાં ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટે દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભક્તોની ભીડ વચ્ચે રથયાત્રા. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
3: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
4: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રેમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ.
2: આપને ટ્યુન કિયા હૈ વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. આઈએ સુનતે હૈ સુરીલા સફર કા શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. અમદાવાદમાં વાજતે ગાજતે આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ રહી છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળી ભક્તોને સામેથી દર્શન આપવા રથમાં સવાર થયા છે. આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીનો લાભ લીધો. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા. વિધિવત પૂજન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઈ કરી તેમજ રથને દોરડા વડે ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંદિરોમાં પત્રકારોની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ દરેક નાગરિકની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું. આ સાથે તેમણે અષાઢી બીજ નિમિત્તે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
1: આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જન માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવન પણ વધે. દરેક કચ્છી ભાઈઓ બહેનોને

0: શુભેચ્છાઓ.
1: જય જગન્નાથ, જય રણછોડ, માખણચોર સહિતના નાદ સાથે અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા ચાલી રહી છે. વહેલી સવારથી જગન્નાથની એક ઝલક જોવા માટે ભક્તોનું ઘોડાપુર શહેરમાં ઉમટ્યું છે. રથયાત્રાના અગ્રભાગે સુંદર રીતે શણગારાયેલા ગજરાજ રથયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. હાલ ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તો પ્રસાદરૂપી ભોજનનો લ્હાવો લઈ રહ્યા છે. ત્યારબાદ થોડા વિશ્રામ પછી ભક્તો સાથે ત્રણેય રથ સરસપુરથી પ્રસ્થાન કરશે. અગાઉ ભગવાનના ત્રણેય રથ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચતા મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોએ રથનું ભવ્ય સ્વાગત કરી દર્શન કર્યા હતા. રથયાત્રામાં વિવિધ કલાકારો દ્વારા દર્શાવાતા કરતબ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનના સીએમ ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે રથના લોકેશન પોલીસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરાતી રથયાત્રાની દેખરેખ અને સલામતી વ્યવસ્થાની માહિતી મેળવી. સમગ્ર રાજ્ય માટે આસ્થાના પ્રતિક સમાન આજની રથયાત્રાના આ અવસરે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને સંતો મહંતો તેમજ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા છે. અષાઢી બીજના કચ્છી નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. કચ્છી માંડુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તેમનું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે રથયાત્રા યોજાઈ રહી છે. કચ્છમાં માધાપર, ગાંધીધામ સહિતના સ્થળે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. આ ઉપરાંત ભુજના હમીરસર તળાવમાં આજે સાંજે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. ત્યારે મહેસાણામાં વડનગર, વિસનગર, કડી અને ગોજારીયા ખાતે બપોર બાદ પરંપરાગત રથયાત્રા યોજાશે. તેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમજ લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં યોજાનારી રથયાત્રાને લઈ 500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. અષાઢી બીજના પાવન અવસરે આજે કેટલાક જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. મોરબીમાં શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરિયો વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેતીલાયક વરસાદ થાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ અને માંગરોળ તાલુકામાં નોંધાયો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 25% જેટલો વરસાદ થયો છે. દરમિયાન માછીમારોને પણ આવતીકાલથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરમાં રાજ્યના બીજા પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન તેમણે ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કેન્દ્રનો હેતુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક ઉપકરણ સરળતાથી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. મહેસાણાના વિસનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા 10 વર્ષનો બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. લાછડી ગામનો આ બાળક 10 દિવસ સુધી વડનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જામનગરમાં શહેરમાં ગંદકી ફેલાવતા વ્યાવસાયિક એકમ, હોટલ અને લારી ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા 800થી વધુ એકમને ન્યુસન્સ નોટિસ અપાઈ છે, તેમજ તમામ ધંધાર્થીઓને ફરજિયાત કચરાપેટી રાખવા અને કચરા લેવા આવતા વાહનને જ આપવા કડક તાકીદ કરવામાં આવી. નિયમોનું પાલન ન કરનારા એકમને બંધ કરાવવા કે સીલ કરવા સુધીના આકરા પગલાં પણ મહાનગરપાલિકા દ્વારા લેવાશે તેવી ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

અપાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આપની માટે ગુજરાતી ગીતો. કાર્યક્રમ સાંભળી રહેલા મારા સર્વે શ્રોતા મિત્રોને આપની યુડી સખી નિશાના પ્રેમ ભર્યા નમસ્કાર. શ્રોતા મિત્રો, અષાઢી બીજ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ નવા મંગલારંભનો પ્રતીક છે. આ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જે વિશ્વભરમાં ભાઈચારા અને સમાનતાનો સંદેશ આપે છે. સાથે જ કૃષિ પ્રધાન ભારતમાં આ દિવસથી ચોમાસાના આગમન અને ખેતીકામની શરૂઆતનો સંકેત મળે છે, તે આપણા જીવનમાં ભક્તિ અને પ્રકૃતિના સુમેળને દર્શાવે છે. ભક્તોના રથમાં બિરાજે જગન્નાથ, સૌના મસ્તક પર રહે સદાય એનો હાથ. અષાઢી બીજનો આ પાવન અવસર ખુશીઓ લાવે સૌના આંગણે હરહર. કાર્યક્રમની શરૂઆતમાં આવો હવે માણીએ મૌલી દવે, હેમંત દવે, ઓમકાર દવેના સ્વરોમાં આ ભજન. સંગીત નિર્દેશન ઓમકાર દવેનું.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર રિટર્ન કર્યું છે વિવિધ ભારતીનો અમદાવાદ કેન્દ્ર અને માણી રહ્યા છો સુમધુર ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. આવો હવે માણીએ વધુ એક સુમધુર ગીત જગજીતસિંહના સ્વરમાં. શબ્દરચના અને સંગીત શ્યામલ મુનશીનું.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ આરતી મુનશી અને અસિત દેસાઈના યુગલ સ્વરોમાં તુષાર શુક્લની શબ્દરચના, સંગીત નિર્દેશન શ્યામલ સૌમિલ મુનશીનું.

તો શ્રોતા મિત્રો, આ અંતિમ રચના સાથે જ આજના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. રજા આપો આપની રેડિયો દોસ્ત નિશાને. નમસ્કાર.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 3 વાગે અમે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્રની સંગ અને માણીશું કાર્યક્રમ સખી સહેલી.

સ્ટુડિયો ક્લોકમાં સાંજના 5 વાગ્યા છે અને હું છું રવિ. વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમદાવાદની સાંજ એક અલગ જ ઉમંગ અને ઉત્સાહથી ભરેલી છે. વર્ષોથી આપણા અમદાવાદના હૃદયમાં ધબકતી રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પણ આ નગરના ઇતિહાસ, ભાઈચારા અને લોકજીવનના અસલ રંગનો એક જીવંત મહોત્સવ છે. અને હા, આજે બોલિવૂડની ગ્લેમર ક્વીન કેટરીના કેફનો જન્મદિવસ પણ છે. તો તમારી આજની સાંજને વધુ એનર્જેટિક બનાવવા માટે વિવિધ ભારતી લાવ્યું છે કેટરીના કેફની ફિલ્મોના સુપરહિટ ગીતોનો ખજાનો. તો ચાલો શરૂ કરીએ સંગીત સફર કાર્યક્રમ સરગમની. સૌપ્રથમ આપની માટે વગાડીશું ફિલ્મ વેલકમનું આ ગીત, આનંદરાજ આનંદ અને કલ્પના પટોવારીના અવાજોમાં. સંગીતકાર આનંદરાજ આનંદ અને ગીતકાર છે સમીર.

કેટરીના કેફની કારકિર્દીની સફરમાં તેણે માત્ર પોતાના ગ્લેમરથી જ નહીં પરંતુ એક્ટિંગથી પણ પોતાના લોકોના દિલ જીત્યા. આગામી ગીત આપણને કોલેજના દિવસો અને દોસ્તી અને નિર્દોષ પ્રેમની યાદ અપાવે છે. મિત્રો, જ્યારે આ ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે ન્યૂયોર્કના રસ્તાઓ પર સાચે જ એક અનોખો માહોલ સર્જાયો હતો. તો આવો સાંભળીએ ફિલ્મ ન્યૂયોર્કનું આ ગીત સુનિધિ ચૌહાણના અવાજમાં, ગીતકાર સંદીપ શ્રીવાસ્તવ, સંગીતકાર પ્રીતમ

મિત્રો, હવે આવી રહેલું ગીત તે છે જેણે કેટરીના કેફને બોલિવૂડમાં એક નવી ઓળખ અપાવી. મિત્રો, આ ગીતના શબ્દો અને સંગીતની રૂહાનિયત સીધા હૃદયને સ્પર્શી જાય છે. લંડનની ઠંડી અને પંજાબની ભીની માટીની સુગંધ વચ્ચે વણાયેલી આ સંગીતમય વાર્તા આજે પણ એટલી જ તાજી લાગે છે. તો ચાલો વહી નીકળીએ નમસ્તે લંડનના આ ગીત સાથે, સ્વર રાહત ફતેહ અલી ખાનનો.

96.7 FM પર આપ જોડાયેલા છો અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સરગમ. જ્યારે ડાન્સ અને એનર્જીની વાત આવે ત્યારે આ કેટરીના કેફનો કોઈ મુકાબલો નથી. આગામી ગીતના અદ્ભુત સ્ટેપ્સ માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી અને ગીત રિલીઝ થતાની સાથે જ સુપરહિટ બની ગયું હતું અને આજે પણ દરેક લગ્ન કે પાર્ટીની શાન છે. તો ચાલો આપોઆપ પગ નાચવા મજબૂર થઈ જાય તેવા બાર બાર દેખો ફિલ્મના ગીતને સાંભળીએ, જેને ગાયું છે અમર હર્ષી અને બાદશાહે, ગીતકાર અમરીક સિંઘ અને કુમાર તથા સંગીતકાર પ્રેમ હરદીપ.

વધુ એક ઠંડી રાતોમાં સડકો પર સબવેની અંદર શૂટ થયેલું આવનારું ગીત એક અદ્ભુત એનર્જીથી ભરેલું છે. કેટરીનાના ડાન્સ સ્ટેપ્સ અને સંગીતના અનોખા બીટ્સનું ફ્યુઝન સાંભળતા જ મન જાણે ઝૂમી ઉઠે. તો ચાલો આપની સાંજને વધુ સંગીતમય બનાવીએ રાઘવ માથુર અને શિલ્પા રાવના અવાજોમાં જબ તક હૈ જાન ફિલ્મના ગીત સાથે.

મિત્રો, હવે પછીના ગીતમાં જે દર્દ અને એકલતાનો અહેસાસ છે તે ખૂબ જ રીતે તેમાં વણી લેવાયેલો છે. તુર્કીના એક સુંદર લોકેશન પર શૂટ થયેલું આ ગીત આજે પણ એક અલગ જ સમયમાં લઈ જાય છે, જ્યાં પ્રેમનો થોડો વિરહ અને થોડી તડપ છે. પ્રસ્તુત છે સરગમ કાર્યક્રમની અંતિમ પેશકશ, ફિલ્મ એક થા ટાઈગરનું આ ગીત, મોહિત ચૌહાણ અને તરન્નુમ મલિકના અવાજોમાં. ગીતકાર કૌસર મુનીર અને સંગીતકાર સોહેલ સેન.

તો મિત્રો, આ હતી કેટરીના કેફના ગીતોથી સજાવેલી કાર્યક્રમ સરગમની ખાસ સફર. આશા છે કે આ ગીતોએ તમારી સાંજને વધુ ખુશનુમા બનાવી હશે. પરંતુ સંગીતમય યાત્રા આગળ વધશે ગુજરાતી ગીતોના ખાસ કાર્યક્રમ સુરીલી સાંજ સાથે. જોડાયેલા રહો 96.7 FM વિવિધ ભારતી પર.

નમસ્કાર મિત્રો, કહેવાય છે ને કે જે વાત શબ્દોથી નથી કહી શકતા તે સંગીત કહી દે છે. અને એમાંય જો ગીતો આપણા પોતાના એટલે ગુજરાતી હોય તો સાંજની મીઠાશ પણ બમણી થઈ જાય. આવી જ એક અદ્ભુત મહેફિલ લઈને અમે આવી ગયા છીએ. સ્વાગત છે આપ સૌનું સુરીલી સાંજમાં, તમારા પોતાના 96.7 FM વિવિધ ભારતી પર. તો વિવિધ ભારતી સાથે દિલના તાર જોડી દો, કારણ કે સુર અને શબ્દોના સંગમ બહુ ખાસ રહેવાનો છે. કાર્યક્રમની શરૂઆત કર્યા સુંદર ગીતથી, જેને સ્વર આપ્યો છે રૂપકુમાર રાઠોડે, રચના કમલેશ સોનાવાલાની.

0: આ બેટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
4: હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: જરૂર સુનિએ શામ 4 બજે પિટારા. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
6: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
7: जल छे तो आपनी चाहिए, चलो घर अने ऑफिस मा रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए. रिचार्ज पेट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों मा काप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए. चलो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए.
0: તમે જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતી સાથે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે કવિ નાનાલાલની રચના કનાર અનાર કઠિયારાના અવાજમાં.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: સુરલી સાંજ કાર્યક્રમના અંતમાં સાંભળીએ હેમા દેસાઈ અને સાથીઓના મધુર સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM પર સાંજના 6 વાગી ચૂક્યા છે. આહલાદક સાંજ હવે ધીમે ધીમે એક સુંદર રાત તરફ આગળ વધી રહી છે અને આ સમય જ શરૂ થાય છે સમયના વહેણને રોકી દેતો આપણો ખાસ કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, કેટલીક યાદો ક્યારેય જૂની નથી થતી અને કેટલાક અવાજની મીઠાશ પણ ક્યારેય ઓછી નથી થતી. સમય ભલે કે ગમે તેટલો બદલાઈ જાય પણ એ સુરની સફર ક્યારેય અધૂરી નથી રહેતી. તો આવો કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીશું ફિલ્મ આઓ પ્યાર કરેનું આ ગીત ઉષા મંગેશકર અને સુરેશ વાડકરના અવાજોમાં. ગીતકાર યોગેશ, સંગીતકાર માનસ મુખર્જી.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીશું ફિલ્મ મિસાલનું આ ગીત, વિજેતા પંડિત અને જતીન પંડિતના અવાજોમાં।

ઘડિયાળના કાંટા ઇશારો કરી રહ્યા છે કે સ્ટુડિયો ક્લોકમાં થોડી જ વારમાં 7 વાગશે અને આ સાથે જ સમય થઈ જશે યાદોની ગલીઓમાં સહેલ કરાવતા આપણા ખાસ કાર્યક્રમ સુરીલા સફરને અહીં વિરામ આપવાનો. થોડી જ વારમાં પ્રસ્તુત કરીશું ફોજી મિત્રોનો ખાસ કાર્યક્રમ જયમાલા. પણ આપ માણતા રહો વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM.

આપ જોડાયેલા છો 96.7 એફએમ પર વિવિધ ભારતી, દેશની સુરીલી ધડકન સાથે. શ્રોતા મિત્રો, સ્ટુડિયો ક્લોકમાં 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં જય જગન્નાથના જયઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અષાઢી બીજના પાવન અવસરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી અને કેટલાક જિલ્લામાં વરસાદનું પુનઃ આગમન. આજે 92 તાલુકામાં વરસાદ, આગામી 23 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
1: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજાઈ રહી છે. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોએ વિવિધ વાનગીઓનું પ્રસાદરૂપી ભોજન પણ લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું પણ ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ગજરાજોએ સમગ્ર રથયાત્રાનું નેતૃત્વ કર્યું. ઠેર ઠેર ગજરાજોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. આજની રથયાત્રામાં વિવિધ આકર્ષણ પણ જોવા મળ્યા. આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા દરમિયાન અમી છાંટણા પણ થયા.
2: રથયાત્રાના માર્ગ પર અખાડાના યુવાનોએ પરંપરાગત શૌર્ય અને સાહસિક કર્તવ્ય રજૂ કર્યા, તેમજ ભજન મંડળીઓ, સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગે ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. બીજી તરફ ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી. રંગીલા પોલીસ ચોકી પાસે મહંત દિલીપદાસજીનું મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા હતા. હવે ધીમે ધીમે ત્રણેય રથ નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે રથયાત્રા યોજાઈ. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું. જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે શહેરના ભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો. રથયાત્રામાં 3 ટન ચણાની પ્રસાદીનું પણ વિતરણ કરાયું.
3: દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય રથયાત્રા આજે ભાવનગર શહેરમાં 18 કિલોમીટરના સમગ્ર રૂટ ઉપર કેસરીઓ લહેરાયો હતો. આ 41મી રથયાત્રા પહિંદ વિધિ બાદ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથને સવારે 8:30 કલાકે પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રામાં અવનવા વિવિધ પ્લોટ, વિવિધ અખાડા, આકર્ષણ રંગોળી, ડીજે અને બેન્ડ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: જૂનાગઢમાં ગંધર્વવાડામાં જગન્નાથ મંદિર ખાતેથી યોજાયેલી 22મી રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો જોડાયા. ઉપરાંત જૂનાગઢ નજીકના ભેંસાણના પરબધામ ખાતે

0: શાળી બીજનો પરંપરાગત લોકમેળો યોજાયો. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરી મહાપ્રસાદીનું વિતરણ કરાયું. બોટાદમાં ગિરનારી આશ્રમ ખાતેથી 29મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ માહોલમાં નીકળી, તો ગઢડા ખાતેથી 33મી રથયાત્રામાં હરિભક્તો અને નગરજનો જોડાયા હતા. અલગ અલગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવી સુવિધા કરવામાં આવી હોવાનું બોટાદના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું છે.
1: બોટાદ ટાઉન વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલમાં શાંતિપૂર્વક રીતે પસાર થઈ રહી છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા ટ્રાફિકના ડાયવર્ઝન માટે ખડે પગે છે. જેમાં જોઈએ તો કુલ 2 PI છે અને અન્ય 8 PSI કક્ષાના અધિકારીઓ છે. આ સિવાય 178 નો અન્ય પોલીસ સ્ટાફ હોમગાર્ડ GRDના જવાનો સાથે પોતે ખડે પગે હાજર છે. નગરજનોને અપીલ છે પોલીસને સહયોગ આપે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આનંદ માણે.
0: યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી રથયાત્રામાં ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરામાં કરાયા હતા. વલસાડમાં 31મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હજારો ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં 14 કિલોમીટરના માર્ગ પર 55મી રથયાત્રા યોજાઈ હતી. ભરૂચમાં ઉડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી 20મી રથયાત્રા યોજાઈ, તો બીજી તરફ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા શીતલ સર્કલ ખાતેથી નીકળી હતી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તે અંગે વધુમાં જણાવ્યું છે.
2: સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે વર્ષમાં એક વાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે.
0: કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ નમો વિમાન મથક પરથી આ ઉડાનને લીલી ઝંડી આપી રવાના કરી. દિલ્હી અને દમણ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થતાં પ્રદેશના પ્રવાસન, વેપાર અને રોકાણને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સેવાથી મુસાફરોનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે અને માર્ગ તથા રેલ મુસાફરી પરની નિર્ભરતા પણ ઓછી થશે. આ અંગે એક પ્રવાસીએ પ્રતિક્રિયા આપી છે.
3: દમણ મેં એરપોર્ટ શરૂ હુઆ બહુત ખુશી કી બાત હૈ. ઇન્ડસ્ટ્રીઝ ઓર ટુરિઝમ કે લિયે એક બહુત બડા એક મીલ કા પથ્થર સાબિત હોગા. હમ ઇન્ડસ્ટ્રી વાલો કો જો અભી સુરત સે ઓર બોમ્બે સે જાના પડતા થા, અબ હમે ઘર પે હી હમારે ફ્લાઇટ હૈ, તો હમ આયેંગે ભી યહાં પર ઓર જાયેંગે ભી યહાં સે, ઓર યહાં સે જિધર ભી જાયેગા ક્યુંકિ આગે કનેક્ટિવિટી હૈ, તો યહાં સે જાને મેં બહુત જ્યાદા સહૂલિયત હોગી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગ પર તહેનાત એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટુકડીએ 41 જેટલા ઇમરજન્સી કેસ સંભાળી સમયસર સારવાર અને લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. કચ્છ જિલ્લામાં આજે 3 મિનિટમાં ભૂકંપના 2 અલગ અલગ આંચકાઓ અનુભવાયા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બપોરે 2:20 આવેલા 3.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સરહદી ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું છે. ખમીરવંતા કચ્છી લોકો આજે અષાઢી બીજના પાવન અવસરે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે હિન્દુ નવું વર્ષ દિવાળી પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ કચ્છી લોકો આજે શા માટે નવા વર્ષની ઉજવણી કરે છે તેની વિશેષતા અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
4: અષાઢી બીજના દિવસે દેશ વિદેશમાં વસતા કચ્છી માડુઓ કચ્છી નવા વર્ષની પારંપરિક ઉજવણી કરી રહ્યા છે. પ્રાચીન લોકવાયકા અનુસાર કચ્છના પ્રતાપી રાજા જામ લાખો ફુલાણી જ્યારે લાંબી સફર બાદ અષાઢી બીજના દિવસે કચ્છ પરત ફર્યા ત્યારે ચારે તરફ હરિયાળી જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી આ દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવણી કરવાનું ફરમાન કર્યું હતું. વળી આ દિવસે વરસાદ વરસવાના આગમનને શુભ સંકેત ગણવામાં આવે છે અને પ્રકૃતિના આ નવસર્જનને કચ્છી માડુઓ નવા વર્ષ તરીકે આવકારે છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કચ્છી નવા વર્ષના દિવસે કચ્છમાં વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. હેમાંગ પટણી, આકાશવાણી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કચ્છી નવા વર્ષની અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતાં કહ્યું, સફળતા મેળવ્યા પછી જ્યાં પણ કચ્છી વસે છે ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજે છે. અષાઢી બીજના દિવસે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ, બારડોલી અને માંગરોળ તથા કચ્છના રાપર તાલુકામાં થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈ કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ, રણુજ બ્રોડગેજ સિંગલ સેક્શન પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટેની મંજૂરી મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં જય જગન્નાથના જયઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અને અષાઢી બીજના પાવન અવસરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

સ્ટુડિયો ક્લોકમાં 7:45 થઈ છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું ફિલ્મ અલબેલી નારનું આ ગીત. સ્વર મહેન્દ્ર કપૂર, ગીત અને સંગીતકાર અવિનાશ વ્યાસ.

આ પેલો ડુંગરો જોયો જોયો એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કેમ

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો દ્યો ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારતે આ વર્ષે 3.76 કરોડ ટન અનાજ અને 3.77 કરોડ ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે સહયોગ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. ઓડિશાના શેરપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. અને પુરુષોની ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચોની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે 3 વિકેટે 157 રન કર્યા. સમાચાર વિગતવાર. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આબોહવા પરિવર્તન જેવા પડકારો છતાં ભારતે આ વર્ષે 3.76 કરોડ ટન અનાજ અને 3.77 કરોડ ટન બાગાયતી પાકોનું ઉત્પાદન કર્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ચૌહાણે કહ્યું કે વૈજ્ઞાનિકો હવે ખેડૂતો સાથે કામ કરવા માટે સીધા ખેતરોમાં જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ખેત બચાવો અભિયાન હેઠળ 1600થી વધુ વૈજ્ઞાનિક ટીમોએ 728 જિલ્લાઓની મુલાકાત લીધી, ખાસ કરીને એવા જિલ્લાઓની જે અલનિનોની પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. તેઓએ લગભગ 1 કરોડ ખેડૂતોનો સંપર્ક કર્યો.
1: એક સાલ મેં 44 ફસલો કી 386 નઈ કિસ્મે જિનમે સે 94 ક્લાઇમેટ રિઝિલિયન્ટ હૈ 29 બાય 45 હૈ યે વિકસિત કી હૈ બાગવાની કી 117 કિસ્મે હમને અલગ અલગ અલનિનો કે પ્રભાવ કે કારણ ઓર વૈસે ભી જો સંવેદનશીલ જિલે उनके लिए आकस्मिक योजना बनाई है. आज मैं गर्व से कहता हूं आईसीआर कृषि परिवर्तन का अग्रदूत बन चुका है.
0: ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કરી લીધો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2026 સુધીમાં વધીને 68.4% થશે, જે 1 અબજથી વધુ નાગરિકોને સામાજિક સુરક્ષા માળખાના દાયરામાં લાવશે. 2015માં તે માત્ર 19% હતું. તેમણે કહ્યું કે આ મોદી સરકારની સબકા સાથ સબકા વિકાસ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક ભૂરાજકીય સંઘર્ષો વચ્ચે ઉભરતી સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે નવી દિલ્હીમાં 5મી બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે નોંધ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોને કારણે બધા દેશો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશો માટે સહયોગ કરવો, પરસ્પર લાભ માટે નિર્ણાયક પગલાં લેવા અને પરસ્પર ચર્ચાઓ દ્વારા ઉકેલો શોધવા ખૂબ જ મહત્વપૂર્ણ.
2: BIMSTEC's long-standing goals.
3: क्षेत्रीय सुरक्षा, संपर्क, निर्माण क्षेत्र और आर्थिक सुरक्षा को बढ़ाने में BIMSTEC के सामूहिक प्रयासों को आगे बढ़ाते रहना चाहिए. भारत के लिए BIMSTEC पड़ोस प्रथम के हमारे दृष्टिकोण और महासागर के प्रति हमारी प्रतिबद्धता को दर्शाता है, जो पूरे क्षेत्र में सुरक्षा और विकास के लिए प्रगति का प्रतीक है.
2: Holistic advancement for security and growth across region.
0: ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રેલ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર તેને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. સાંભળીએ એક અહેવાલ.
4: દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત સાથે રેલવે હવે સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ મુસાફરી તરફ એક નવી શરૂઆત કરી રહી છે. તે 3200 હોર્સ પાવર એન્જિનથી સજ્જ છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનમાં 10 કોચ છે, જે તેને વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનોમાં

0: જાપાન, ચીન અને અમેરિકાની યાદીમાં જોડાશે, જે રેલવેમાં સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરી રહ્યા છે. દીપેન્દ્ર કુમારના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યાં પણ કચ્છી સફળતા પ્રાપ્ત કર્યા પછી સ્થાયી થાય છે ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજતી રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અષાઢી બીજ કચ્છી સમુદાયના કાયમી સાંસ્કૃતિક વારસા અને મજબૂત ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ઓડિશાના ધાર્મિક શહેર પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. પવિત્ર પહંડી બીજે અને છેરા પહનારા વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના ત્રણ ભવ્ય રથોને ખેંચવાની શરૂઆત આજે બપોરે ઔપચારિક રીતે થઈ. શંખ, વૈદિક મંત્રો અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે લાખો ભક્તો બડાદંડ માર્ગ પરથી શ્રી ગુંડીચા મંદિર તરફના વિશાળ લાકડાના રથોને ખેંચવામાં ભાગ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે વરસાદ પડવા છતાં ભક્તોનો ઉત્સાહ અકબંધ રહે છે, જે ભવ્ય માર્ગને શ્રદ્ધા અને ભક્તિના સમુદ્રમાં પરિવર્તિત કરે છે. આ વિશ્વ પ્રસિદ્ધ ઉત્સવનું સુગમ અને સલામત સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક અંગ્રેજી દૈનિકમાં લખેલ લેખ શેર કર્યો છે. એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લેખ રાષ્ટ્રપતિની ભગવાન જગન્નાથ પ્રત્યેની આજીવન ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળપણની પ્રિય યાદોથી લઈ તેમના જીવનને આકાર આપનારા ગહન આધ્યાત્મિક અનુભવો સુધીની તેમની સફરનું વર્ણન છે. ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાગદોડમાં એક ભક્તનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
2: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઈ હતી. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્ત વિવિધ વાનગીઓના પ્રસાદરૂપી ભોજન લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું હતું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. કરણ સમ્રાટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: ક્રિકેટ, પુરુષના ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ભારતે છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે 26 ઓવરમાં 144 રન બનાવીને 3 વિકેટો ગુમાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું છે. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: મિત્રો, જોડાઈએ મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ હવા મહેલ.

96.7 FM પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે હવે પછીના પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા. મિત્રો, આજે રાત્રે 9 વાગે રજૂ કરીશું ફિલ્મી થીમ આધારિત પ્રોગ્રામ આપકે લીએ. સંગીત સફરને આગળ વધારીશું 9:30 વાગે કાર્યક્રમ ફિલ્મ સંગીત સાથે અને 10 વાગે કાર્યક્રમ છાયાગીત સાથે. આજની સભાની અંતમાં પ્રસારિત થશે રાત્રે 10:30 વાગે ઢલતી જાહેરાત કાર્યક્રમ. આવતીકાલે સવારે સભાની શરૂઆતમાં રજૂ કરીશું પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05. અમૃતધારા પર વિષય સૌનું જુઓ પર વક્તા પ્રોફેસર વાસુદેવ પાઠકનો વાર્તાલાપ પ્રસારણ 6:30 વાગે થશે. શ્રી રામચરિત માનસ ગાનનું પ્રસારણ 6:35 તથા 6:45 પર સાંભળીશું સંગીત સરિતા. 7 વાગે સવારે રજૂ થશે કાર્યક્રમ ભૂલે વિસરે ગીત. સાડા 7 વાગે સાંભળીશું હમ હે રાહી પ્યાર કે અને 7:95 કાર્યક્રમ ઝરોખાનું પ્રસારણ થશે. 8:15 સાંભળીશું વંદે માતરમ એક જય ઘોષ. 8:30 પ્રસારિત થશે કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થાનું પ્રસારણ થશે. 9:30 વાગે આપ માણી શકશો આજ કે ફનકાર. 10:02 પર આપ સાંભળશો ગુજરાતી ગીતો અને 10:15 વાગે માણીશું હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં. સવારે 11:02 આપ માણી શકશો થીમ બેઝડ ગીતો કાર્યક્રમ દિલસેમાં. કાર્યક્રમ તરન્નુમમાં સાંભળીશું જૂના હિન્દી ગીતો 11:30 વાગે. બપોરે 12:05 પર આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. બરાબર 12:30 વાગે સાંભળીશું મહિલા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ બપોરે 1 વાગે જોડાઈશું કાર્યક્રમ સુરીલા સફર સાથે. 2 વાગે રજૂ થશે કાર્યક્રમ વંદે માતરમ એક જય ઘોષ. 2:35 રજૂ થશે ગુજરાતી સુગમ સંગીત. 3 વાગે જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી અને 4 વાગે કાર્યક્રમ પિટારા રજૂ થશે. સાંજે સંગીત સફરમાં જોડાઈશું અને 5 વાગે સાંભળીશું કાર્યક્રમ સરગમ. 5:30 વાગે ગુજરાતી ગીતો સુરીલી સાંજ કાર્યક્રમમાં અને 6 વાગે હિન્દી રેટ્રો સંગીત પ્રસ્તુત થશે કાર્યક્રમ સુરીલા સફરમાં.

ફોજી દોસ્તો મરેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે સાંજે 7 વાગે. લઘુનાટિકાનો પ્રોગ્રામ હવા મહેલનું પ્રસારણ 8 વાગે. વિવિધ ભારતી પર પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા સાથે ચિત્રલોક સાંભળીશું 8:15 અને ફિલ્મી થીમ સોંગ રજૂ થશે કાર્યક્રમ આપકે લીએમાં 9:00. ત્યારબાદ સંગીત સફરની સાથે સભાના અંત તરફ આગળ વધીશું અને સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત 9:30, છાયાગીત 10 વાગે અને ઢલતી જાય રાત 10:30. તો આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની ઝલક વિવિધ ભારતીના ઝરોખાથી.

વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM પર સંગીતની આ સફર આગળ વધી રહી છે અને હવે સમય થયો છે એક એવા કાર્યક્રમનો જે આજના સમયનો ઉત્સાહ છે અને નવા જમાનાનો એક નવો રંગ છે. જી હા, આપ સૌનું મનપસંદ પ્રસારણ એટલે કે ચિત્રલોક. તો ચાલો રેડિયોનો વોલ્યુમ થોડો વધારી દો અને ખોવાઈ જાઓ આજના સંગીતના આ શાનદાર પ્રવાહમાં. માણીએ ચિત્રલોકનું આ પહેલું ધમાકેદાર ગીત. ફિલ્મનું નામ છે ડંકી, જેને

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: આપ ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી, દેશની સુરેલી ધડકન. આપ માણી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોકમાં હવે સાંભળીશું એનિમલ ફિલ્મનું આ ગીત વિશાલ મિશ્રાના અવાજમાં.

આહતું ચિત્રલોક નવા ફિલ્મી ગીતોની વધુ એક રંગીન સફર તમારા પોતાના રેડિયો દોસ્ત રવિ સાથે. 96.7 FM વિવિધ ભારતી સાથે જોડાયેલા રહો. સંગીતની સુરલી ધૂનો પછી હવે સમાચારનો સમય છે. બરાબર 8:45 પર પ્રસ્તુત છે સમાચાર સંધ્યા.

વિવિધ ભારતીની સ્ટુડિયો ક્લોકમાં 9:30 થઈ છે. મિત્રો, ક્યારેક કોઈ જગ્યાએથી પસાર થતા જ એક અનોખી સુગંધ હવામાં ઓગળી જાય છે અને પગ આપોઆપ થંભી જાય છે. સુગંધનો પણ કેવો જાદુ છે ને, એ દેખાતી નથી, બસ દિલથી અનુભવાય છે. સાચો પ્રેમ પણ કંઈક એવો જ હોય છે જે આંખોમાંથી ભલે ના દેખાય પણ તેની મીઠાશ આખા અસ્તિત્વમાં મહેકી ઉઠે છે. ફિલ્મ મ્યુઝિકની આજની સફર આવી જ એક રૂહાની સુગંધના નામે છે, જે આંખોમાંથી પણ પ્રેમની ખુશ્બુ વહે છે.

જ્યારે પ્રેમની એ સુગંધ દિલમાં ઉતરે ને ત્યારે આખી સૃષ્ટિ સુંદર લાગવા માંડે છે. જાણે સામે ઊભેલી વ્યક્તિ કુદરતનું કોઈ અણમોલ અને પવિત્ર ઘરેણું હોય. ચંદનની શીતળતા અને ચંપા ચમેલીની કુદરતી સુગંધ પણ તેના અસ્તિત્વ સામે ઓછી લાગે. આવો ખુદને આ સુગંધિત અહેસાસમાં વહાવી દઈએ.

શ્વાસમાં તારી સુગંધનો એવો વસવાટ થઈ ગયો, હું જ્યાં પણ જીવ્યો બસ તારો જ સાથ થઈ ગયો. દુનિયામાં અંતર ગમે તેટલું હોય, પણ જેને આપણે દિલની નજીક રાખીએ છીએ ને, એ ક્યારેય દૂર નથી હોતા. જ્યારે પણ એક ઊંડો શ્વાસ લઈએ, ત્યારે હવામાં એ જ વહાલી વ્યક્તિની સુગંધ ભળી જાય છે. જાણે દરેક શ્વાસ આપણને એક મીઠો સંદેશો આપી રહ્યો છે કે તે આપણી આસપાસ જ છે.

અને વિચારો, જો આ સુગંધ સાથે વરસાદની મોસમ ભળી જાય તો? આકાશમાંથી પડતા પાણીના ટીપા જ્યારે તરસતી ધરતીને અડે છે, ત્યારે માટીમાંથી એક અદ્ભુત સુગંધ ઉભરી આવે છે. એ ભીની રાતો, એ વરસાદનો નશો અને હવામાં ઓગળેલી એ માદક ખુશ્બુ દિલને સાચે જ બેકાબૂ બનાવી દે છે.

પણ ક્યારેક આ જ સુગંધ એક મીઠું દર્દ બની જાય છે. જ્યારે વ્યક્તિ આપણી પાસે નથી હોતી ત્યારે એની યાદોની ખુશ્બુ આપણને અંદરથી બેચેન કરી મૂકે છે. એ સુગંધ આપણને પોતાની તરફ ખેંચે છે, જાણે કોઈ અદ્રશ્ય દોરીથી બાંધી રહી હોય. સાંભળીએ આ અંતરની તડપ અને આકર્ષણ.

તારું આવવું અને જાણે વસંતનું હવામાં ઓગળવું, જેમ પવનના ઝોખા સાથે તારી ખુશ્બુનું ભળવું. આટલી બધી તડપ પછી જ્યારે એ ચહેરો અચાનક નજર સામે આવે ને, ત્યારે જિંદગી ફરીથી એકદમ નવી લાગવા માંડે છે. એવું લાગે કે જાણે કોઈ ઠંડી પવિત્ર પવનની લહેરખી હવામાં અઢળક સુગંધ લઈને આવી હોય અને આખું મન પ્રફુલ્લિત થઈ જાય. આ મીઠા અહેસાસને ચાલો અનુભવીએ આજના આ છેલ્લા ગીત સાથે.

સુગંધ અને યાદોની આ સફર આજે ફિલ્મ મ્યુઝિકમાં અહીં જ પૂરી થાય છે. આંખો બંધ કરીને આ મીઠાશને હજુ થોડી વાર દિલમાં સાચવી રાખજો. પણ હા, રાતના આ સન્નાટામાં સંગીતનો દોર હજી અટકતો નથી. આ શો પૂરો થતાં જ તરત શરૂ થઈ રહ્યો છે તમારો સદાબહાર અને લોકપ્રિય પ્રોગ્રામ છાયાગીત. તો રેડિયો સાથે જોડાયેલા રહેજો અને મધરાતના આ શાંત માહોલમાં સુંદર ગીતોની મજા માણતા રહેજો. આવજો.

0: 96.7 FM પર વિવિધ ભારતીયની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં પ્રસ્તુત કરીશું કાર્યક્રમ છાયા ગીત.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: वीको टर्मरिक